0: पता है दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है और हमारे यहां वो आम नागरिक का अधिकार। आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां।
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: एक बाद में अपना समाज कार्यक्रम मायने रेडियो मधुबन ने सुनवा वाला सगला श्रोताओं का स्वागत है। मैं आपने पूछू हूँ कि आप बचपन केरो बीतियो।
3: मारो बचपन तो घणो ही लाड़कोड़ में बीतो है, क्योंकि मोरे घर में बच्चिया बच्चिया थी, मोरे बहन थी, पोषक बहन थी, जो मुँह तो नैनको था, जो अतरा तो मने ध्यान नहीं था, पर कहता था कि पोष बहन थी, पर वे धीरे धीरे कोई ऐसी बीमारी आवा थी, वे भगवान ने वाली भी हुई जड़ पुटी, फिर मारो जन्म हुआ। मारी माता जी थी, थोड़ी औके थी, कम देखती थी, शिवकुंजरी निवासी थी, न भगवान ने दिया थी, उन्होंने बे बच्चा हुआ था, तो एक वही छोरो भगवान ने वालो पो हुआ न मारो, फिर जन्म हुआ तो लाड़गोड़ में मने जन्म हुआ, खूब लाड़गोड़ ने पूरा हजबंड वाला मोरे खूब लाड़गोड़ करता था मन।
2: आप पिताजी ने एकला बेटा था?
3: मारे पिताजी रे बे माता जी थी, धकली रहा था, एक मोरे मोटा भाई साहब था, वन्ने पुटिया बीजी बरे लाई तो वन्ने पेटे रो, फिर मो एक वरे हुआ यूक्रेन में, टोटल बे भाई बहन ने एक बहन थी मोरे, तो बहन ने धकले मारे पेटे रही थी, तो मैं टोटल 3 भाई बहन हो।
2: ठीक है, 5 बहनों थी, बहनों में थी एक ही नहीं रही।
3: वे पोसो बिनो माई थी, कोई भगवान रहो, कोई रोग आई रहो तो पोसो बिनो भगवान ने वाली पी हुई ना, आज में भगवान ने दिया थी, भाई मोरा मोटा भाई है, भगवान ने वाला पा हुआ है, हमें एक भाई ने एक बहन रिया हा, टोटल मोरे परिवार में थी।
2: ठीक है, तो आप जो बचपन तो स्कूल टाइम रोवा, वरने बारे में बताओ, स्कूल आप जावता तो वरने की कन मन बारे में बताओ।
3: स्कूल भड़वा और मोरे भाई खूब मोने मेहनत की थी के मैं भड़ो ने बड़े ने को आगे बदो, पर पढ़ाई में थोड़ी मारे कमी से लागनी थी, पढ़ाई रे मैं थोड़ो मारी रुचि कमी थी, स्कूल जातो खूब, स्कूल में जाता तो उदो में घना करता न, स्कूल रो बोनो लेने नदी माते झीलवा पा जाता ना, बटे रमता ना, आखो दारा ना हो जा, किताब लेन घरे पा आवता।
2: मतलब आप भणिया नहीं, मतलब ज्यादातर पिताजी ने दुख दी दो?
3: हाँ भणवा में तो खूब तकलीफ दी दी आके हजबंड ने, के बढ़वा और रोज घर में मार पीटेज बेती थी, भाई साहब
2: मारिया भी पकड़े थोड़े धोया भी बराबर,
3: भाई साहब तो मोरे मारवाम तो कोई कमी नहीं राखी, पर मोरे हाउ हाउ मारिया था के बड़े कीकड़े करे, पर मोरे बढ़वार भाग में नहीं, तो जो मैंने आज हमें दुख वेरियो और पश्चाताप वेरियो के मैं नहीं बढ़िया था, आज मैं अपना जीवन कीकण काड़ी है, जो मोरे जीवे जौन है, पर बढ़िया बेता था, आज भगवान करता था कई हाई जगह माता अच्छी नौकरी करता आज, पर तो दुख है मने इस बात रो के मोरे भाई है, पिताजी तो ठीक था, पर मोरे भाई है मोरे खूब अच्छी परवरिश करे ने मोने आगे बढ़ावारी खूब कोशिश करी, पर मोरे तकदीर में नीत जन बात मोरे दुख और पश्चाताप करो। मैं आज
2: आप जो कहना है कि भाई के आप बढ़ाई में शुरू थी कम रुचि थी आपरी, आपने स्कूल मिलता था आप सीधा बस तो मेले नदी माते सीधा नदी पाकती पड़ती हटा थी, ठीक है, पर हमें आपने बताऊँ चलो बढ़ाई नहीं की थी, पर तो पैसे बनने बाद में आप मतलब जो कोई मन में होचियो नहीं कि आपने जीवन में आपने बढ़नों का आपने
3: पढ़िया पुटी, मैं 9वीं तो पास की थी भी थी न 10वीं रो इंतो में चार बेरा दी दो, चार बेरा सप्लीमेंट्री आई मारे न, चार बेरा सप्लीमेंट्री गणित में आपती रही, मैं चार बेरा एक एक बेबे नंबर थी फेल वे तो रियो, फिर पढ़ाई थी मारो मोह टूटे गो, फिर मारा मोटा भाई ने कियो भाई साहब कटे ना कटे नहीं वह, तो रेलवे में मारा भाई लोको असिस्टेंट था, तो उन्होंने लोगों में भगवान ने दिया थी खूब, जो लोगों फॉरमैन ने जो भी अफसर था उन्होंने अच्छी पहचान थी, मैं कि भाई साहब नहीं वह तो मन तो रेलवे में लगा रहा पा, फिर मारा भाई साहब को कहे ना रेलवे की नौकरी नहीं करवी, फिर अटे गाँव में खूणा माते फिर एक बढ़िया मकान बनावी, फिर अटे एक दुकान रो आयोजन बनावियो न, फिर मैंने क्यों कह नहीं वह तो मुझे भाई अटे दुकान माते साहब तो दुकान करो, फिर मैंने दुकान री लागड़ी माते मैंने ध्यान दे रहा है ना, धीरे धीरे दुकान करवा दुकान ना दुकान थी, फिर मोरे अच्छी लाइन मड़ी ना दुकान माते, धीरे धीरे मैं धके आगे बढ़ता गया, तो भगवान री दिया थी आज दुकान माते अपना परिवार और भरण पोषण पो करो।
2: अब आप दुकान रो धंधो करो रिया, दुकान आपने खोले ही पचा आप नहीं बढ़िया था, ठीक है, पर आप जो स्कूल में जाता था आपने मार साहब तो कोई कहता भी बनवा रो?
3: स्कूल में तो ये हजमो के कोई दारो एरो नहीं जाता था कि मारी शिकायत नहीं आती थी, કે ઝઘડામાં હું હેંગોથી ધકે રહેતો હતો, મારકૂટ કરના સોરો બાતે આવણો સ્કૂલ મેં તો થોડા માસ્ટરથી કદી કદાક નોક જોકે પી વહેતી હતી ને દો દો દારા સ્કૂલ નહીં જવું ને ઘરે વાળા ઠાઈ નહીં પડતો હતો કે સ્કૂલ જાય રહ્યો કે નહીં જાય તો ફેર આખીને મેં સ્કૂલથી શિકાયત ઘરે જતી કે ભાઈ મોતીભાઈ સ્કૂલ નહીં આવી રહ્યા તો જાય ફેર મને સ્કૂલમાં ફટે સજા મળતી ને હેડમાસ્ટર મેં ધકે પેશીએ પડતી ને ફટે થોડી ઘડી મારપીટાઈએ કરતા તો એક વાતાવરણ એ હતો કે ભય બનો રહેતો હતો. અધ્યાપકો ઘણે ઇજ્જતે કરતા હતા પણ સ્કૂલ નો ખૂબ પ્રશાસન કડક રહેતો હતો. પર ભગવાન કોઈ એની શિક્ષા નો મારે એનો વરદાન નહીં મળ્યો જેનથી મેં પીછડી આરા ને સ્કૂલ નો પ્રશાસન બહુ અચ્છો રહેતો હતો. સ્કૂલ પ્રતિ ખૂબ લાગણી રહેતી હોય બી પણ મેં પીછે રહ્યા વાંચતો દુઃખે રહ્યો પણ આગળ બળવાની કોશિશ કીધી. પણ ગણિત એનો વિષય તો જેને મારી કમજોરી જરૂર મારા સ્વામને આવતી હતી તો ગણિત મેં કમજોર વ્યવહારથી મારો પડાઈ ને પડતી થોડો મોટું ટેક ઓફ.
2: મતલબ આપણો કહેણો હે કે ભાઈ આપને વિદ્યા મતલબ કિસ્મત મેં નહીં હતી મતલબ ઓર આપ કોશિશ ભી નહીં કીધી ભણવારી જ્યાદા કીધી વેતી તો ઓર કોઈ અચ્છા પડાવ માટે વેતા આપ. ચલો ઠીક હે તો શ્રોતા બંધુ આપણે જો મહેમાન મોતીલાલજી હે એ આપણે જીવન ને બારા માં બતા રહ્યા બચપન ને બારા માં બતાયા ભાઈ કે તો પઢાઈ મેં હંમેશા એ કમજોર રહ્યા અને પિતાજી અને ભાઈ ખૂબ કોશિશ કીધી પડે ભણાઈ મેં શરૂથી કમજોર રહ્યા કે ધમાલ પટ્ટી ભી ખૂબ કીધી ફિર ભી આજે સમાજ રે મેં અચ્છા કાર્ય કરે રહ્યા એક સમાજસેવી રે તરે થી કોમ કરે રહ્યા હૈ સમાજ રમાં વિકાસ ભી કરે રહ્યા હૈ. તો મોતીલાલજી આપને પૂછું આપ બતાવો કે સમાજ સેવાનો આપને રસ કીકણ લાગો?
3: શરૂથી બચપન એરો જ તો કે મેં હર ચીજમાં આગેવાન રહેતો કોઈ ભી કામ હોય તો ધાર્મિક કામ હો સામાજિક કામ હો યા રાજનીતિક કામ હો તો વણ ચીજોમાં મેં જ્યાદા ખૂબ રુચિ લેતો. અગર ગામમાં કોઈ ભી ધાર્મિક કાર્યક્રમ વહેતો તો વણને મેં ભી મેં ખૂબ રુચિ લેતો. કોઈ મંદિર કામ વહેતો યા કોઈ રામ મંદિર મેં કોઈ ઈટ રો એક પ્રોગ્રામ માટે હાલ્યો તો ગામમાં તો ભાઈ એટલે લાવ્યા પૂજા પાઠ કરનો ને વણનો એક જુલુસ રૂપમાં વણોને વિદાય દેવી. કોઈ બી મંદિર કોમ આવે યા કોઈ બી એરો ધાર્મિક પર્વ આવે તો વણને મેં ખૂબ રુચિ લેવીને સ્કૂલ રે મારી બી કોઈ બી રાષ્ટ્રીય પર્વ આવતો વણને મારે બી કાફી રુચિ લેને બચ્ચો રે કોઈ બી ભોજન રી યા મીઠાઈઓની વ્યવસ્થા કરવાનો ને એ ચીજો રુચિ લેતો રહેતો ને રાજનીતિમાં ઘણી રુચિ રહેતી હતી. તો જટે બી જાટો વતે કોઈ બી ચીજ હું ભાળતો કરતો કે ના આણ ચીજ હતી તો મારમાં એક એરી ભાવના પેદા વહેતી હતી કે હું જાને એરી ચીજ ગોમેમ કે એરું કોમ કરું જનતી સમાજમાં યા ગામમાં યા મોહલ્લામાં મને થોડો અચ્છું લાગે કે ના ભાઈ મારે કોમ કરવાથી થોડો મને એક અચ્છી શાંતિ મળે કે ના ભાઈ કોમ અચ્છું હે અને ચીજોમાં મારી ઠેરથી રુચિ બની રહી અને પણ રુચિનો લક્ષ લઈને હું હાલતો રહ્યો ધકે ધકે. તો ગામમાં અટે લુણિયાપુરામાં એક મંદિરો કોમે હાથેમ લીધો વણેને ભગવાનને દયાથી પૂરો કીધો. અટે એક હનુમાનજીનો મંદિરો કોમ હાથેમ લીધો વણેને ભગવાનને દયાથી આજ વટે ઝાલર વાજે રહીએ. વિદ્યાલયને કોમ તો વટે સ્વર્ગીય શ્રી ઈશ્વરસિંહજી ચોઈતરામજી તા આપણે કિરાણાના આબરોડરા વેપારી તા બામા સાથી વણોથી ખૂબ સહયોગ લઈને વટે ઘટે સ્કૂલ રે મા લુણિયાપુરામાં બી એક હોલરો નિર્માણ કરાયો જો ભગવાનથી દયાથી આજ પણ મેં બચ્ચા પડે રહ્યા. તો એરી ચીજો રી સુરતી ઠેરતી લાગણી ઓર એરો સેવા ભાવ તો પણ સેવા ભાવથી હું ધકે વધતો રહ્યો. તો આજ સમાજ રે માય હે તો ભગવાન રે દયાથી રાજ સરકાર મોરે શ્રી માને ભૂતપૂર્વ માનનીય શ્રી અશોકજી ગેહલોત સાહેબે અટે 5 વીઘા જમીન મને નિઃશુલ્ક સમાજને આવંટન કીધી. તો પણ ભૂમિ રે માતે એક સમાજરો રજિસ્ટ્રેશન કરાવીને ગઠન કરી ને પણ ભૂમિ રે માતે આજે બી સમાજરો એક છાત્રાવાસ બટો કીધો વણને માસે બી જાતિરા બચ્ચા આવીને વટે ભણાઈ કરે. તો એક સંતોષ મળે આત્માને કે મારે જીવનમાં હું આવ્યો તો જીવનમાં કોઈ ને કોઈ કુછ નહીં એરો કોમ વે કે જેનથી મારું જીવન સાર્થક વે ને મને એક વે કે ના ભાઈ આપણે આયા મનક જમારા મેં તો થોડું ઘણું હાવ કોમ કરવામાં હાથ ઘાલીએ તો અચ્છું કીધું આપણે જન ઇતરા કોમ કરવાની ને એરી લાળસા રહેતી હતી. પણ કઈ ટકે ઠોકોણા ઘણા વિરોધી મળ્યા લોગોરી બુરાઈ અને નિંદાઈ ઝેલવી પડી. પણ થોડા આત્માને ઠેસે પહોંચતો હતો કે ચલો લોગોરો કોમે નિંદા કરવો ખરો પણ આપણો કોમ તો ને અચ્છો કોમ કરવાને મેં એક લાગણી રાખો ને અચ્છા કોમ મેં આપે ધકે વધો તો હાવ લાગે ને સભ્યને ઓય મારો તો નિવેદન હૈ કે અચ્છા કોમની નિંદા તો મળતી જ રહી હે. બુરાઈયા મળે ઘરમે તો ઘરમાં મળે ચાર બચ્ચાવે બે બચ્ચાવે વણમાં વિચારો મતભેદ વે તો સમાજ જ્યાં કટે બી આપે રહ્યો મોહલ્લામાં તો થોડા ઘણા અચ્છાઈ કેવા મળી તો ચાર આપણી બુરાઈ કરવાઈ મળી. તો પણ ચીજોને આપે ધ્યાનમાં નહીં રાખતા હોય હર ચીજમાં મોહલ્લામાં રહ્યો તો મોહલ્લાનો વિકાસ સમાજમાં રહેતો સમાજનો વિકાસ ને દેશમાં રહ્યો તો દેશની વિકાસની એની ભાવના લઈને રાજનીતિમાં હું આવું તો રાજનીતિમાં કોઈ બી પાર્ષદ આવે તો અચ્છા પાર્ષદને હંમેશા સાથ દેવાની કોશિશ કરું ને વણેથી જેટલો બી ગામમાં વોર્ડમાં જેટલો બી વિકાસ કરવાની કોશિશ હોય વણેથી પૂરો ભરપૂર उनको सहयोग लेने और वार्ड रो विकास करवा रही पूरी कोशिश करा वो।
2: ठीक है, बहुत अच्छी बात बताई। मतलब आप समाज सेवा और जिसको आपने शुरू थी, तो मतलब हमें दिलाल जी थी और अनोर जीवन के बारे में पूछे। आप एक छोटो सो ब्रेक लो हो, पर ब्रेक थी पहला आप सब लोग की अपील है कि आप माती भी कोई अपना अनुभव, अपने समाज रीति रिवाज, अपना तजुर्बा जो भी रेडियो पर प्रसारित करवारी मनसा राख है, तो रेडियो रे नंबर माथे जरूर मैसेज करजो। रेडियो रे नंबर है 94-14-15-14-15। आप सुन रहे हो रेडियो मधुबन, हम सुनता रहो मुस्कुराता।
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।